0: નાગડી જગી ગાવાની જગી ઢાણિયા આવે બે અગલી એક ગ્રામ પંચાયત માં આવે
1: એક નહીં આવે સર
0: તો નાગડી મેં ઓરુંબી કોઈ ગામ આવે ગ્રામ પંચાયત મેં
1: નહીં કોણ આવે સર એ જગ્યા ગામ નાગડી માં જસ્વનગર હે રૂપનગર હે સંતાન ઢાણિયા હે એ ફંચોડા હે જગ્યા મેં નિર્માણ નું કાગદામ અલગ ફંચોડા હે
0: એ રાજેશ ગામ પણ ગામ તો દેખો કે શ્રવણજી ચલો કે કોની આપણ કામ રી વાત કરા તો આજ આટ દોરમાં તો ઉભા ઉભા ખેતર માં કઈ કામકાજ કરવાનો વિચાર હે
1: કામ કાજ હોય ઘર ખેતી રોજ કામ હે બસ ખેતી કરાન
0: ખેતી કરો
1: ખેતી રો ધંધો હે
0: તો અબ કે કઈ કઈ ફસલ બાયડી
1: ફસલ માં ગવારા બાજરા ઈ મૂંગ આસ
0: તો ગવાર બાજરી મૂંગ તો એ બરસાત હોય ભાયા યા ટુબેલા ભી હે આપરે
1: નહીં ટુબેલા હે પણ બરસાત હોય જોયા હે પણ બરસાત માં ધીમા રાસો હે ને બાકી ટુબેલા થોડો થોડો હારો મળ્યો જો કઈ હો જાય સાલ ભર ધંધર ચારો હો જાય
0: એ તો બરસાત કઈ જગ્યા મેં ગયા જ્યાદા કર રહે જગ્યા વરસાદ કમ હોય તો આપરાટ ના આગળી મેં કેળી વરસાદ હી
1: વરસાદ છોકી તો એક વાર હોય સર
0: હા
1: બીમ થોડા કોઈયા હેર પાછી ધીમી વરસાદ હી છોકી
0: કમ હોય
1: કમ હોય
0: તો પછી કાઈ કર્યો પછી કોઈ ટુબેલો પાયા યા કોણ પાયા કે કર કર્યો
1: ટુબેલો થોડા થોડા પાયા
0: તો પાવણો કેવે નહીં ટુબેલો કે ભાઈ આજકાલ હે જો કો પાણી હે જો કો થોડા આગળ ઊંડા ગયા પરાન ફસલાણ મેળ કોણ કાવે તો થાંગાટ કેડો પાણી હે
1: પાણી તો મુંડા ગયા પર સાહેબ 60-65 પાઈપ ગયા અબ થોડો કઈ હે કે ગવાર હે બાજરી હે બે ચીજા ઉજે હવે બાકી તો અબ જો મૂંગ હે બે વે કોની મોટ વે કોની બે ચીજા વે કોની
0: બે ચીજા વે કોની તો અબ કે પછી કે બરસાત કમ હોય જણા ફસલાસલા કે પેદાવાર કી કમ હોય યા ઠીક ઉજેઈ
1: પેદાવાર કમ હોય સર
0: કમ હોય ઓર અચ્છી વરસાદ ઉજે જણા બીગા ગેડે કઈ નેપોર આવે
1: ઓ રહી ગયો નેપો સા મૂંગાણો તો 1.5 ક્વિન્ટલ 2 ક્વિન્ટલ ગવાર 2-3 ક્વિન્ટલ હોય જવે બાજરિયા 5-6 ક્વિન્ટલ હોય જવે એ જ રીતે બાજરિયા હોય 3-4 ક્વિન્ટલ ગવાર હોય 1.5-2 ક્વિન્ટલ મોં જો 40 કિલા 50 કિલા બીગેરો એવરેજ પડ્યો છે
0: આપ કહેવાનો મતલબ હોય કે વરસાદ કમ હોનાર કારણો આદમ કમ મામલો હોય
1: હા આદમ કમ ચારણી હોય સર
0: ચારણી હોય તો ચારણી તો એ તો તો ખર્ચો ઈ પડ જાય અને ઘર ખર્ચો હાલનો થોડો દોરો હોય
1: દોરો હોય સર ખર્ચા હાલ લેપત ગયા
0: તો જગા કોઈ ટુબેલ હું જગા ભાઈ આ તો બિયાણ માં કઈ ફસલ માં કઈ ફરક પડી યા ઘણો કઈ પડે
1: નહીં હું કમ ઉગી બાકી પૂરી ફસલ વરસાદ રહે સાહેબ ઉતી જગી વે કોણ સા
0: વે કોણ ની તો અબ અબાર કઈ કામ કા ચાલે ફસલ માં
1: અબ તો ખેતી ની ઉડી હે બાકી કાડા ગુડી ધાન કારણા બાકી રિયા બાકી ઓર હેટિયા તોડ લી બાજરિયા ગમાર હે જગા ની ઉડી નો ઉઈ આ
0: કટાઈ રો કામ પૂરો હોય ગોન કાડા કાઢી રો કામ
1: બાકી કાડા કાઢી રો બાકી હે બડે બાકી હો ગયો સર
0: હોય ગયો તો દેખો સા કે મે કડી જાવા જણ આજકાલ લોગ જ્યાદા કર મશીન રે માથે ભરોસો કરે કે ભાઈ કડાવા તો મશીન નું કડાવા ન કટાવા તો મશીન નું કટાવા તો થાંકાટ કઈ મામલો હે
1: મારે તો કટાઈ રો તો મશીન નું હે કોન સાહેબ આ તો ઈ કરા હકલો ભાઈ કડાયા તો કે સબ ટોડ મશીન હો ગઈ સર
0: તો એક તો મશીન નું કટાઈ કરાવા તો ફાયદો રહેવે યા આ તો કટાઈ માં ફાયદો હે
1: દેખો ફસલ છોકી વે જણા તો મશીન નું કઈ હે કે ધાન ખીરે કોની ખરાબ કોન હોય ને જણા મુરદી ફસલ માં ખરાબ હલો હોય કઈ રહે સાહેબ હું પડતા કોન હોય જણા હા તો કો મહેનત કરન કર્યા
0: મહેનત કરનો પડે તો અબ દેખો કે આગે કઈ ફસલ બવણી તૈયારી હે
1: આગે દેખો સાહેબ રાયડા પે આજે ગરમી જ્યાદા પડે જીરા પે ઘઉં પે
0: તો રાયડા એડા પે તો બી વાત હે ખેત ખલિયાન ક્યાં તૈયાર કરનું પડી તાકી ફસલ બડી હોય પહેલી કઈ તૈયારી કરની પડે
1: પહેલી તમે નીકાળની પડે સર તમે નિકાલ પછી પછી હમારા લગાવણી કરની ખેતના હાજ નું પડી બડ્યા હાજ્યા પછી રાયડારી બોઈ હોય
0: તો રાયડારી
1: હોય
0: જીરારી વે તો રાયડારી જે કે બોઈ કરો આપ તો પછી ખાદ એક તો ગોબર ખાદ થી જ્યાદા કામ લેવો ગયા અગ્રસા ને કટાળો ખાદ લાવો
1: દેખો સર કટાળો નેકણો પડે જમીન ઉગી નસેલી જો ગોબર નેકા તો નેકણો પડે બો
0: તોય નેકણો પડે
1: તોય નેકણો પડે જમીન નસેલી ઉગી
0: તો ગોબર ખાત સાલો સાલ નેકો યા 2-4 સાલ ફીરવો
1: નહીં 2 સાલ છોડન પછી નેકા સર
0: 2 સાલ છોડન પછી નેકો તો પછી રાયડો તે બાવો કરો તો રાયડા ને પછી દેખો કે કઈ જગા લોક તો કઈ કે ભાઈ હજુ દોરા પડ્યા હોય છે જો કોઈ બંદેરા ભણાય પ્રાણ પાવે કે ફુવારા હું પાવે ને કે ડ્રીપ હું પાવે થાંકે આટ કઈ પર ચલા ને
1: મારા તો તું તો ભણાવા ખોડા
0: ખોડા ભણાવો તો
1: પાળ્યા ભણા ફરી ને
0: પાળ્યા ભણાય તો પાળ્યા હું પછી બરાબર ખેત નહીં વેજન કટી હેલો ભરી જાવ પાણી કટી કમ ભરી જાવે એડ કોની વે
1: નહીં માર જમીન થોડી હમી હે સર
0: જમીન હમી હે तो बच बराबर जे श्यामू रायडो भेजे टेमू टेम कितना चार पानी देना पड़े
1: चार पानी देना पड़े सर
0: चार पानी दिया बाद बिगड़े कितो गुतर जा
1: तीन कुंटल लगभग हो जाए सर
0: तीन कुंटल ले।

0: જઈ રહ્યા છે, બેઘર હોતા જઈ રહ્યા છે. ઈક અલાવા આજ તે જાણો પ્લાસ્ટિક રો કચરો આ શહેરા માય આપા કાંઈ કરા હા ફેંક દે હા કચરો બીસુ પ્લાસ્ટિક ગાય ભેંસા ખા જાવે હે ઓર જી કે આંતળ્યા બાકી બંધ હો જાવે ઓર બાકી મોત હો જાવે હે. તો આજ ભી જાનવરાને બહોત સો સંકટ કો સામનો કરનો પડ રહ્યા હે. ઈક અલાવા ગાડિયા રો એક્સિડેન્ટ ભી હો જાવે જાણો સડકા મેં ઘૂમતા આવારા જાનવર ઓર તેજ ગાડિયા રી ટક્કર બને ચોટિલ કર જાવે ઓર એક ઓર હો રહ્યો હે કે પાણી રી કમી હે બા કે લીએ. અશ્વિની ભાઈ આજ પંછી જો હે તરસ તરસ કર મર જાવે હે બિના પાણી, તો આજ જાગરૂકતા બહુત હી જરૂરી હે.
1: બિલકુલ, યાની તે અભી બતાયા કે આંખે પ્રતિ પશુઓ કે પ્રતિ ક્રૂરતા ઓર પ્રમુખ સમસ્યા તો બહુત સારી છે.
0: જી જી.
1: ઓર દેખો વર્તમાન સમય મેં પશુઓ કે કઈ પ્રકાર કી સમસ્યા કો સામનો કરનો ભી પડ રહ્યો છે. તેમાં જ્યાં તે બતાયા કે અવેશી કાઢ, તસ્કરી, પ્રાકૃતિક આવાસો કો વિનાશ, પ્રદૂષણ ઓર જલવાયુ પરિવર્તન આપણે પશુઓ કે લીએ પ્રતિ ક્રૂરતા પ્રમુખ માન્યા ગયા છે.
0: જી જી જી.
1: ઓર દેખો આંકો સંરક્ષણ આપા યાની આખી દેખભાલ કરાલા, જ્યાં આપા આપણી દેખભાલ કરાલા, જ્યાં આપા અગર પશુઓ કી દેખભાલ કરાલા તો આપણે સાગે સાગે પ્રતિ પ્રકૃતિ કે સાગે સાગે પ્રકૃતિ કરીને એક સંતુલન બનાવવું ભી આંકો કોઈ માન રખ્યો ગયો છે.
0: સહી કહે રહ્યો અશ્વિની ભાઈ, ઈ કે લીએ આપણને બહુ સારા કામ કરના ચાહે છે. જ્યાં પાણી કા પરિંડા ગો ઘાસ ને આપણને ગવાને ગાય કી રોટી દેવા બને ચુગ્ગો દેવા ઓર ઘાયલ જીવારી અગર આપા રક્ષા કરા તો આજ કો દિન બડો હી સફલ હો જાવે. તો આપણને પ્રણ લેણો ચાહે છે આજ કે દિન કિસાન ભાઈ બહેણા ને સભી શ્રોતાઓ ને ઈ વાત કે લીએ સંકલ્પ લેણો ચાહે છે.
1: બિલકુલ, દેખો 4 ઓક્ટોબર કો દિન વિશ્વ પશુ દિવસ છે ઓર આપા મનાવો ભી જા. લેક ઈ જાણકારી કે સાગે સાગે સુણા એક સીમા મિશ્રા કો પ્યારો સો ગીત.
0: હા સુણાવો સા.

0: આજે બટ ડ્યુટી કરો.
1: હા બટ ડ્યુટી કરા.
0: એર માર સાહેબ ટાબરા ને પડાવ જન થયા ના જો ટાબરા ને બટ જીમણ જીમાવે ને.
1: અરે જીમણ તો જોરદાર
0: હે ના.
1: હા
0: મેં તો આપ હે ના કદી ટીપણ લેર કોન જાઉં સ્કૂલ માં જીમુ કલડો ચોકો જીમણ ભણાવે જન બટે ગરમ ગરમ દિનુગે ગાલે કાકી જકો તો ઠંડો ઉજેવે બો ચૂર માં તો હેજી પાછો લે રહું હું તો મારે ગરમ ગરમ બટ જીમો.
1: અની
0: હા
1: બઢિયા જીમાવે તા ને
0: તાજો જીમાવે.
1: દૂધ પાવે કે નહીં પાવે?
0: હા દૂધ પાવે દહીં જીમાવે.
1: અરે ફળ ખડાવે સપ્તાહ માં એક બાર?
0: હા
1: જન બઢિયા તારા માસ્ટર લાવનાળા નહીં ફળ લાવનાળા અરે તકડા ઈમાનદાર
0: હે મોજ લાગુડી હે મારસા માર તો ગ્લારો પડાઈ રોન કડાણા નો ઘણો ધ્યાન રાખે.
1: અની
0: હે મારસા એક આડી પૂછ લઉં કે?
1: હા પૂછો પૂછો.
0: કાળા રંગ હે મેરી શાન.
1: કાળા રંગ હે મેરી શાન.
0: હા દેતા હું મેં સબકો જ્ઞાન.
1: હા
0: શિક્ષક કરતે મુજ પર કામ ક્યા હોતા હૈ
1: યે તો બ્લેક બોર્ડ હોતા હૈ.
0: ડગલા ભાઈ રે.
2: હા ભાઈ.
0: માર સાહેબ હોશિયાર ગલડા મને તો ડાવી કો દેન તું અતઈ કર લે.
2: અબાર આયો હેલો
1: હેલો
2: માર સાહેબ પટી લડુ
1: મોજ કરો ખુશ રહો કિતિમ પડો ડગલા ભાઈ
2: મેં છઠી ક્લાસ મે પડતા હું.
1: ચાલો છઠી મે પડો.
2: હા આલે પડાઈ કર જલ્દી કરો.
1: જને એક સવાલ પૂછું?
2: હા પૂછો માર સાહેબ.
1: બગીચે ને ઓર કઈ કઈ કેવે?
2: બગીચે ને ઉપવન કેવે ગાર્ડન કેવે ઓર ઉદ્યાન કેવે.
1: ઓર ભળ બતાવો.
2: ઓર તો મને હવે ટોને માર સાહેબ તો શાટો
1: તો વાટિકા કેવે? વાટિકા
2: વાટિકા કેવે?
1: બાગ કેવે? બાગ.
2: હા જણા તો મે ઠાંઠે ને આવું પડન ને
1: આવણો જ થાય કે બચે.
2: આ ટાઈમ સુણા પ્રોગ્રામ મે
1: આજ તો આપાર ટેજલ સુપર ડુપર ભણાઈ દો
2: ભાઈ. મારી ટેજલ સુપર ડુપર.
0: અરે ઓય જો ઓય જો થોર માર સા ભગલે હુણ લો.
2: આ સુણા સુણા